0: 708 Sky Glass 713 Virgin Media 810 BT395.
1: It's India versus Pakistan, and this is India's lineup.
2: This tune, the FIH Hockey Pro League, brings one of sport's greatest rivalries to London.
3: India versus Pakistan, live at the Lee Valley Hockey and Tennis Centre.
2: High speed, high intensity, absolutely unmissable. Get your tickets now at englandhockey.co.uk.
1: To open the scoring, he does!
3: India versus Pakistan, London, 23rd and 26th June. Be there.
1: So India looking to press home that advantage. There's a chance.
4: એક ઐતિહાસિક અને દિવ્ય અવસર પેરિસમાં ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરના ગ્રાન્ડ ઓપનિંગમાં દર્શનનો લાભ આ પવિત્ર યાત્રામાં જોડાઓ આપના પરિવાર સાથે જ્યાં મળશે શાંતિ ભક્તિ અને આનંદ અને સાથે આઈફિલ ટાવર સેન રિવર ક્રુઝ અને પેરિસ સિટી ટૂરનો આનંદ માણો ડિપાર્ચર 5 સપ્ટેમ્બરના મંત્રા હોલિડેઝ કોલ કરો 02037736333 મંત્રા હોલિડેઝ વોટ્સ યોર ટ્રાવેલ મંત્રા
5: खाखरा क्रंच भाकरी मंच चिक्की स्वीट पापड़ बीट पिकल्स हीट ये है जयमिन फूड्स का वाइब चेक
6: एड देसी तड़का टू योर रूटीन विद जयमिन फूड के वैरायटी ऑफ स्नैक्स खाखरा नमकीन पापड़ पिकल्स चिक्की पॉट मील्स एंड मच मोर
5: जयमिन फूड्स देसी क्रेविंग्स अवेलेबल एट नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स
7: लॉटो फ्रॉम द नेशनल लॉटरी नाउ गिव्स यू टू चांसेस टू विन विद एवरी टिकट सो इट कुड बी यू एंड इट कुड बी यू यू एंड देन द सेम यू अगेन यू One ticket, two chances to win. New Lotto. It could be you, and it could be you.
8: See website for Lotto changes. Rules apply. Players must be 18 or over.
9: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે
10: અંકલ તમે પહેલાથી આવા જ છો
11: આવા એટલે કેવા
9: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર
11: મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવ્યો છે તું અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે
9: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ
11: તો થઈ જાય જિંદગી વન્સ મોર
12: અ લાઈક અ રેડિયો ક્લાસિક પ્લેઝ નાઉ

0: clock strikes midnight. Surrenderella goes back into the Bollywoods. Radio partner Leica Radio.
1: Europe aur UK ke sapne dekh rahe hain? To Mantra Holidays ke saath travel kijiye. Dil ki dhadkane badha dene wale Scottish Highlands, Snowdonia ke afsanvi landscapes aur stunning coast of Cornwall ko explore kijiye. Aapka safar hoga majestic Swiss Alps se lekar romantic Paris aur timeless beauty of Italy ke through.
2: Visit mantraholidays.co.uk or call 020-3773 633 now. Apta bonded. Mantra Holidays. What's your travel mantra?
3: ગડબડ ગોટાળા છે પ્રોબ્લેમ્સ મોટા છે પણ બધું ઓલરાઇટ છે
4: મે છે ને બેક ટુ બેક ત્રણ મૂવીઝ જોઈ લીધી
3: ગેટ રેડી ફોર અ ફૂલ ઓન કોમેડી કેઓસ વિથ વિરજ ગેલાની એન્ડ ઉમંગ વ્યાસ ઇન ધ મૂવી બધું ઓલરાઇટ છે
4: બેતર કલાકમાં પાછો આવી જશે ને પછી બધું ઓલરાઇટ થઈ જશે
3: ઇન સિનેમાઝ ઓન 12th ઓફ જૂન ફોર મોર ઇન્ફો વિઝિટ બકરાનિયા મીડિયાસ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
5: એવું લાગે છે કે પિક્ચર ચાલશે
6: हे फ्रेंड्स के साथ वीकेंड पार्टी हो या खुद के साथ नेटफ्लिक्स एंड चिल अ देसी तड़का इज टोटल रिस्क है ना
7: वेल शी इज टॉकिंग अबाउट जयमीन फूड पोटैटो चिप्स क्रंची टेस्टी एंड टोटल देसी स्वाद इन चार मजेदार फ्लेवर्स
6: क्रंच कैन नॉट वेट सो विजिट योर नियरेस्ट एथनिक स्टोर एंड ग्रैब योर जयमीन फूड्स पोटैटो चिप्स नाउ
8: Discover Malta and Gozo with a twin center island escape. Fly from a choice of UK airports year round and enjoy three nights in Malta. A ferry trip to Gozo for another three nights and more. Prices start from just £399 per person. For great deals on cruise and holidays, visit Skylord Cruise and holidays.com or call 0192 388 3100 Atoll Protected.
9: A Leica Radio Classic. Plays now.